બુરીઓને ઊંઠ મારો કાકડી સા બાંજો રે મારો કાકડી સા બાંજો રે મારો બુરીઓ પાળા કાધણા કાવેરે રાજ મારો બુરીઓ પાળા કાધણા મારે રાજ મારો